0: તમારું મન એક કુકર જેવું છે. કુકર, કુકરમાં કેવું પ્રેશર બને, સીટી વાગે ત્યારે જઈને કંઈ મેળ પડે. બસ મનનું પણ એવું જ છે. એક દિવસની અંદર મનની અંદર કેટલા બધા વિચારો ચાલતા હોય, કેટલું બધું પ્રેશર બિલ્ડઅપ થતું હોય. હવે વિચારો, એ પ્રેશરને સીટીના રૂપમાં રિલીઝ ના કરો તો? સિમ્પલ જવાબ હોય કે કુકર ફાટી જાય, કોઈ એક્સિડન્ટ થઈ જાય, નુકસાન થાય ઘરમાં, થાય કે નહીં? એક્ઝેક્ટલી મનનું એવું જ છે. મનની અંદર જે આટલા બધા વિચારો ચાલતા હોય ને, એને જો કોઈક જગ્યાએ ઠાલવો ના, કોઈક જગ્યાએ બહાર આવવા માટે જગ્યા ના આપો, તો કોઈ દિવસ એક્સિડન્ટ થાય, કોઈ દિવસ મનનું કુકર ફાટી જાય. અને એના કોન્સિક્વન્સીસ કેવા હોય? તો કે ડિપ્રેશન, અચાનક કોઈના ઉપર ગુસ્સો કરી દેવો, અચાનક કોઈની સાથે સંબંધ કાપી નાખવા. આપણે સાંભળતા હોઈએ છે ને કે યાર ખબર નહીં શું થયું, એનો ફોન પછી આવ્યો જ નહીં, યાર એણે તો મને બ્લોક જ કરી નાખ્યો. ખબર નહીં એવું તો શું થયું હશે એની સાથે, કે હવે અમારા ગ્રુપમાં એ છે જ નહીં. અચાનક વોટ્સએપ ગ્રુપ એક્ઝિટ કરી દીધું. મેં એને ફોન કર્યો કે ભાઈ મારી બર્થડે ઉપર આવજે, પણ એને કંઈ જવાબ આપ્યો જ નહીં, વાત સાંભળ્યા વગર ફોન કાપી જ નાખ્યો. એમનું કુકર ફાટી ગયું હોય કારણ કે સીટી મારવાની જગ્યા ના આપી હોય. સીટી મારવાની જગ્યા એટલે શું? તો કે તમારી પાસે જીવનમાં અમુક એવા લોકો તો હોવા જ જોઈએ કે જેમના સામે તમે મન ખોલીને વાત કરી શકો, જેમની સામે કોઈ પડદો રાખવાની જરૂર ના પડે. રાત્રે મિત્રોને મળ્યા આવીએ ને પૂછે કે ભાઈ કેમ ભાઈ, ઉતરેલી કઢી જેવું મોડું છે, તો એમની સાથે એટલો કમ્ફર્ટ લેવલ હોવો જોઈએ કે તમે એમને કહી શકો કે યાર કામમાં આવું ચાલી રહ્યું છે, વાઈફ સાથે, હસબન્ડ સાથે, સાસુ સાથે, સસરા સાથે ફલાણી પ્રોબ્લેમ ચાલી રહી છે. પોતાના મનને સીટી મારવાની જગ્યા આપજો, નહીં તો ક્યાંક કોઈક દિવસ કોઈના સામે ફાટી ના જાય. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.
1: हेलो,
2: मिल गया
3: मैडम. आप मयूर विहार में हमारा रक्षा पे बैठ के मयूर विहार फेज वन से फेज टू गई थी, याद आया है आपका?
1: नहीं, नंबर कहाँ से मिल गया?
3: वही आपको बता रहे हैं. आप जब उतर के गई है ना अपने घर, और घर के जो आपके पड़ोसी हैं, हम उनसे नंबर आपका लिए हैं, मोबाइल नंबर जो आप बोले हैं दाएं को मुड़ने के लिए, जब दाएं मुड़े हैं ना हम. मैडम आपका रास्ते में फोन भी आया था, जब आपका फोनवा बजा है तो आपकी आवाज़ सुने हैं हम, बहुत अच्छा लगा है आवाज़ सुन के. आप जब रिक्शा पे बैठी है ना, मैं हम कसम खा रहे हैं, हम जब से आप बैठे हो सीट को हम छूने भी नहीं दिए, हम धुलाए भी नहीं है.
1: क्या तुझे पागल लगा?
3: नहीं, वो मैडम हम आपसे एक बात कहना चाह रहे थे.
1: क्या कहना है?
3: मैडम आई लव यू. हम आपको देख के इतना
2: मेरी बात है. अच्छा, चारू चारू फोन मत रखना, चारू फोन मत रखना, चारू फोन मत रखना, चारू चारू चलो. हेलो हेलो हेलो हेलो चारू, मैं रेडियो मिर्ची से नवेद बोल रहा हूँ. मुझे किसी ने तुम्हारा नंबर दिया था, उसने मुझे बताया कि तुमने रिक्शा पे ट्रैवल किया था, रिक्शा पे बैठ के गई थी, मैंने तो मजाक किया, तुम्हारा मुर्गा बना दिया. आई लव यू, बट मैं सभी से मोहब्बत करता हूँ यार. आई लव यू, मैं रिक्शा नहीं चलाता हूँ. चारू प्लीज बुरा मत मान यार, थोड़ा सा
1: मैंने सोचा यार रिक्शा
2: वाला,
1: तुम आओ कभी मिलो मुझे, तुमसे रिक्शा ही चलवाऊंगी.
2: नहीं, रिक्शा मैं चलाने को तैयार हूँ यार तुम्हारी वजह से, लेकिन तुम प्लीज जरा थोड़ा सा गुस्सा कम कर दो, मेरे साथ प्यार से हंस के बोल दो.
4: मिर्ची मुर्गा नवेद के साथ, ओनली ऑन मिर्ची. इट्स हॉट.
5: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
6: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
7: Jai Gurudev. અવસર આવીને ઉભો છા આંગણે, ચલો ભેગા મળી ગણેશજીના આગમનની તૈયારી કરીએ. આપણે ગાયત્રી ચેતના સેન્ટરના ગણેશ ઉત્સવમાં જોડાયો, જેમાં
8: 13 સપ્ટેમ્બર રવિવાર
7: સાંજે 4 વાગે થશે ગણેશ સ્થાપના, અને સાંજે 7 વાગે થશે ગણેશ આરતી, અને 20 સપ્ટેમ્બર સાંજે 4 વાગે વિસર્જન. વધુ માહિતી માટે કોલ ગાયત્રી ચેતના સેન્ટર, વિસ્કાટવે ઓન 732-357-8200. જય ગુરુદેવ.
9: द मॉर्गेज इंडस्ट्री हैज चेंज्ड ओवर द इयर्स, पर हमारी ऑनेस्ट एडवाइस आज भी वही है.
10: जेसन एंड समीर आर ऑफिशियली रीलॉन्चिंग एसडी कैपिटल फंडिंग विद अ रिन्यूड फोकस ऑन यू.
9: बाइंग अ होम, आवर रेट सेवर विल बीट योर लॉक्ड रेट.
10: ऑलरेडी अ होम ओनर, ड्रॉप योर मंथली पेमेंट्स विद आवर फ्री रेट अलर्ट सिस्टम. एसडी कैपिटल फंडिंग सर्विस जिस पर सब करे भरोसा.
11: रिश्ते विश्वास से बनते हैं, रिश्ते निभाने पड़ते हैं. ऐसे ही खास रिश्तों को संजो कर रखने के लिए गेट ऑथेंटिक एंड प्योरेस्ट गोल्ड एंड डायमंड ज्वेलरी फ्रॉम सुहाग ज्वेलर्स.
12: खूबसूरत कारीगरी और एलिगेंट डिजाइन की सुहाग ज्वेलर्स की हर ज्वेलरी बनाए आपके खुशियों के पल को स्पेशल. ये भरोसा है साथ का साथ हर खुशी का. सेलिब्रेट बॉन्ड ऑफ प्योरिटी. स्टेप इनटू सुहाग ज्वेलर्स एट 1367 ओक ट्री रोड, इसलिन, न्यू जर्सी.
13: Inefficient,
14: very complex,
15: clumsy hoy,
16: confusion hi confusion.
12: Disjointed software ko use karna utna easy nahi jitna aap samajh rahe hain. Toote phoote software se chhutkara pao. Apne business ke liye Zoho One le aao. Zoho One is an all-in-one integrated software suite jisse aap apna pura business chala sakte hain. Yes, you heard that right. You can run your entire business, sales, marketing se leke customer support, accounting, operations ya HR. Kaam anek, software ek, Zoho One. Get your free trial at zoho.com/one.
17: Worried about how your child will stay connected with their roots or maintain our traditions?
18: SKN Foundation has one of the longest running culture, values and Hindi language programs for students.
17: To enroll or know more, please visit sanatanvidyalaya.org or call 908-671-1344.
19: RK Jewels se khareediye diamond jewelry India wale price mein aur pay kijiye easy monthly installments mein only at RK Jewels Islam. Best quality, best price.

0: મેં ઘણા બધા લોકોને વાત કહેતા સાંભળ્યા છે કે ભાઈ એક વખત પડી જવાનું, ધંધો હોય રિલેશનશિપ હોય, એ તો તમે પડો ને તો તમને તરતા આવડે, પડો ને તો તરતા આવડી જ જાય, આમ તેમ હાથ પગ મારો ને તો બધું સેટ થઈ જ જાય, પછી જો કંઈ ગરબડ થાય તો એ તો જોયું જાય, પછી એમાંથી કેવી રીતે બહાર નીકળવું એ તો બધું સાચવ્યું જાય, થઈ જાય બધું. પણ મારા પ્રમાણે એવું જરા પણ ના હોય. મહાભારતમાંથી હું તમને એક એક્ઝામ્પલ આપું, બહુ જ રેલેવન્ટ એક્ઝામ્પલ આપું. અભિમન્યુને ચક્રવ્યૂહમાં એન્ટ્રી કેવી રીતે લેવી એ ખબર હતી, એની પાસે જ્ઞાન હતું કે ચક્રવ્યૂહમાં એન્ટ્રી કેવી રીતે લેવી, પણ એ જ્ઞાન જરા પણ નહોતું કે ચક્રવ્યૂહમાંથી બહાર કેવી રીતે નીકળવું. જો બંનેનું નોલેજ હોત કે પડવું કેવી રીતે, લડવું કેવી રીતે અને પછી સેફલી બહાર કેવી રીતે નીકળવું, તો અભિમન્યુની હત્યા, અભિમન્યુનું વધ પોસિબલ નહોતું. અભિમન્યુ ખાલી 16 વર્ષનો હતો કે જ્યારે એણે કૌરવોની આટલી મોટી સેનાના સામે આટલી પુરજોર રીતે લડત આપી હતી. 5-5 યોદ્ધા લાગ્યા હતા અભિમન્યુની હત્યા કરવા માટે, અને એ પણ વોરના કોડના ખિલાફ. જો ખાલી એટલું જ નોલેજ પ્રાપ્ત કર્યું હોત કે આમાંથી બહાર કેવી રીતે નીકળવું, તો આખી ઘટના શક્ય ના બની હોત. એટલા જ માટે હું કહી રહ્યો છું કે કોઈ પણ વસ્તુમાં પડતા પહેલા, કોઈ પણ ચક્રવ્યૂહમાં પડતા પહેલા એનું પૂરેપૂરું જ્ઞાન મેળવી લેવું, પૂરેપૂરી સમજ લઈ લેવી, પૂરેપૂરી રિસર્ચ કરી લેવી, એના પછી જ એમાં પડવું. નહીં તો જીવનના કોઈ પણ ચક્રવ્યૂહમાંથી તમે બહાર નહીં આવી શકો, કારણ કે તમે તો અભિમન્યુ પણ નથી, અંદર લડત પણ નહીં આપી શકો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ.
1: એક સુપરસ્ટાર જો કહીં છુપા બેઠા હૈ,
2: જિસકે શબ્દો મેં આગ હૈ,
1: જિસકી આવાઝ મેં જાદુ હૈ,
2: ઓર ઉસ છુપે હુએ ટેલેન્ટ કો ચાહિયે બસ એક એસા મંચ જો પૂરી દુનિયા કો હિલા દે. ઇન્ડિયન અમેરિકન વુમેન એન્ટરપ્રેનર્સ એસોસિએશન પ્રેઝન્ટ્સ સાલ કા સબસે બડા ટેલેન્ટ હંટ મિર્ચી હોટ માઇક.
1: આજ હી રજિસ્ટર કરે વોટ્સએપ અસ હોટ માઇક ઓર ભેજ દે 9033647244 પર. ગ્રાન્ડ ફિનાલે એટ એન્ટરપ્રેનર્સ એક્સપો એન્ડ ફન ફેસ્ટ ઓન સપ્ટેમ્બર 27th એટ પાર્લર બેન્ક્વેટ એડિસન.
3: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
4: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
5: क्या आपको हेल्थ इंश्योरेंस, मेडिकेयर या गवर्नमेंट असिस्टेंस प्रोग्राम्स को लेकर कोई सवाल है? तो यूनाइटेड हेल्थकेयर प्राउडली अनाउंस करता है हमारा नया एडिसन एशियन रिसोर्स सेंटर की ओपनिंग.
6: ये सेंटर कन्वीनियंटली लोकेटेड है 561 US Highway 1 एडिसन विक शॉपिंग मॉल के अंदर.
5: यहाँ आपको अपने हेल्थ केयर बेनिफिट्स और कवरेज ऑप्शंस समझने के लिए पर्सनलाइज्ड सपोर्ट मिलेगा. हमारी प्रोफेशनल टीम आपको फ्री कंसल्टेशन देगी ताकि आप मेडिकेयर, इंडिविजुअल और फैमिली हेल्थ प्लान्स और गवर्नमेंट असिस्टेंस प्रोग्राम्स को बेहतर समझ सके. तो आज ही विजिट कीजिए एडिसन एशियन रिसोर्स सेंटर.
7: नो,
8: कार खराब मतलब दिन और मूड दोनों खराब, इसीलिए अपनी कार को सही केयर दो. राज ऑटो सेंटर विद 30 इयर्स ऑफ एक्सपीरियंस, द फैमिली ओन्ड ऑटोमोटिव सेंटर प्रोवाइडिंग टॉप नॉच सर्विसेज बाय एएससी सर्टिफाइड टेक्नीशियंस. विजिट राज ऑटो सेंटर एट 1400 जर्सी एवेन्यू, नॉर्थ ब्रंसविक टाउनशिप, 1213 न्यू जर्सी 27, सोमरसेट ऑटो बॉडी शॉप, 700 हैरिस एव, मिडिलसेक्स. इफ यू आर विद राज ऑटो सेंटर, यूर इन गुड हैंड्स.
9: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
10: They sell natural diamonds, best quality at the lowest prices.
9: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice. Kiska
11: hai ye to? Ek awaaz jisne romance ko ek nayi pehchan di, ek legend jiski melodies pichle 3 dashkon se har Hindustani ke dil mein dhadakti hain.
12: Amit Jetley of Sai USA Inc. proudly presents Sonu Nigam live in concert on his biggest tour ever.
13: Friday, 11th September, 8:30 p.m. Witness history at Hard Rock Live, ETS Arena, Atlantic City.
12: Do not miss the greatest musical night. Tickets available at Ticketmaster and SaiUSAInc.com.
14: Wow, yahi to hai mera dream lehenga.
15: Har pyari bride ka ye sapna pura kare. Miss India Bridal Store.
14: Explore our stunning bridal lehengas or exclusive reception wear.
15: Plus, grooms ke liye Royal Sherwanis.
14: Miss India, aaj hi visit kare 79 Middlesex Avenue, Islington.
16: RK Jewels se khareediye diamond jewelry India wale price mein aur pay kijiye easy monthly installments mein only at RK Jewels Islington. Best quality, best price.
7: बैटिंग तो काफी सारे करते हैं, विराट एक ही होता है।
17: कोहली goes down the ground.
7: फिल्मों में विलन को धोते तो बहुत हैं, पर बच्चन एक ही होता है।
18: इसे अपनी जेब में रख ले पीटर, अब ये ताला मैं तेरी जेब से चाबी निकाल कर ही खोलूंगा।
7: मॉरल ऑफ द स्टोरी, नंबर वन सिर्फ एक ही होता है,
19: एक ही होता है।
7: जैसे यूएसए की सबसे ऑथेंटिक रेडियो लिसनरशिप सर्वे नीलसन के मुताबिक न्यू जर्सी में नंबर वन साउथ एशियन चैनल है मिर्ची मिर्ची, बाकी जो है वो सिर्फ है। रेडियो का बच्चन कहो या कोहली, न्यू जर्सी में मिर्ची के नाम से पुकारते हैं। इट्स हॉट।

0: કેટલું વધારે કન્ફ્યુઝન ક્રિએટ થાય નહીં મગજમાં ગોટાળા ચાલતા હોય જ્યારે તમારે કોઈ ડિસિઝન લેવાનું હોય. જ્યારે પણ કોઈ નિર્ણયના ઉપર પહોંચવાનું હોય ત્યારે મગજમાં કેવા ગોટાળા ચડે, ખબર ખબર ના પડે કે જો હું આ ડિસિઝન લઉં અને ખોટું પડ્યું તો, જો આ ડિસિઝન લઉં અને પહેલા ડિસિઝન કરતા સારું ના રહ્યું તો, આવું થશે તો, પેલું થશે તો. એમાં ને એમાં ડિસિઝન લેવાય જ નહીં, સમય નીકળી જાય. ચલો તમારું જે ડિસિઝન મેકિંગ પ્રોસેસ છે એને સહેલું કરી નાખીએ. સૌથી પહેલો સ્ટેપ, સમય નિર્ધારિત કરવાનો છે તમારે. જ્યારે કોઈ પણ ડિસિઝન, કોઈ પણ મુદ્દાના ઉપર તમારે ડિસિઝન લેવાનું હોય તો સમય નિર્ધારિત કરો કે આ ડિસિઝન હું 5 મિનિટમાં લઈશ, 10 મિનિટમાં લઈશ, 1 દિવસમાં લઈશ, 2 દિવસમાં લઈશ, કાં તો 1 અઠવાડિયામાં લઈશ. એના ઉપરનો સમય એને ના લાગવો જોઈએ. જો એના ઉપરનો સમય લાગે તો સમજી જવું કે જવાબ ના છે. જો તમારો જે ડિસિઝન છે, જે મુદ્દાના ઉપર તમારે ડિસિઝન લેવાનું છે, એનો ઇમ્પેક્ટ તમારા આવનારા 1 વર્ષના ઉપર પડવાનો હોય તો ડિસિઝન મેકિંગ પ્રોસેસ 15-20 મિનિટ કરતાં લાંબી ના હોવી જોઈએ. જો આવનારા દશકાના ઉપર એનો ઇમ્પેક્ટ પડવાનો હોય, ફોર એક્ઝામ્પલ ઘર ખરીદવાનો જે મુદ્દો છે એ, તો ડિસિઝન 10 દિવસથી લઈને 30 દિવસના અંદર લઈ લેવાનો. જો ડિસિઝનનો ઇમ્પેક્ટ તમારી આખી લાઈફ ઉપર પડવાનો હોય તો ખૂબ શાંતિથી ફેમિલીના સાથે ડિસ્કસ કરીને, ફ્રેન્ડ્સના સાથે ડિસ્કસ કરીને એના પછી એ ડિસિઝન ઉપર આવવું, મનોમંથન કરીને એ ડિસિઝનના ઉપર આવવું. આખી લાઈફ ઉપર કયા ડિસિઝન્સ ઇમ્પેક્ટ કરે તો કે લગ્નના ડિસિઝન્સ, પાર્ટનર ચૂઝ કરવાના ડિસિઝન્સ. તકલીફ એ છે ને કે આપણે એક્ઝેક્ટલી અપોઝિટ કરતા આવીએ છીએ. જે ડિસિઝનનો ઇમ્પેક્ટ ખૂબ શોર્ટ લિવ્ડ હોય એમાં આપણે ખબર નહીં કેટલી બધી રિસર્ચ કરીએ, કેટલું બધું મનોમંથન કરીએ અને એના પછી નિર્ણય લઈએ. અને જે ડિસિઝનનો ઇમ્પેક્ટ આખા લાઈફ ઉપર પડવાનો હોય એ આપણે ફટ દઈને ચપટી વગાડતામાં લઈ લેતા આવીએ છીએ. વાત સાચી ના લાગતી હોય તો એક્ઝામ્પલ આપું. મોબાઈલ લેવાનો ડિસિઝન તમારા જીવનના 6 મહિના કાં તો 1 વર્ષના ઉપર જ ઇમ્પેક્ટ મૂકશે. એના છતાં આપણે કેટલા બધા યુટ્યુબના વિડીયોઝ જોઈ નાખીએ, કેટલું બધું રિસર્ચ કરીએ, 4 ભાઈબંધને પૂછીએ, દુકાનદારના પાસે ફરીએ, આપણે એને રિવ્યૂ પૂછીએ અને એના પછી આપણે મોબાઈલ લઈએ. પણ જીવનસાથી ચૂઝ કરવામાં તો કે લવ એટ ફર્સ્ટ સાઇટ, 30 સેકન્ડની અંદર નિર્ણય લેવાઈ જાય. એટલા જ માટે તકલીફ સર્જાય. હોપફુલી વાત સમજાઈ હોય. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ.
1: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.

0: રાવણને આપણે જાતે બનાવીએ અને એના પછી જાતે જ બાળીએ. આ સ્ટેટમેન્ટને ફરી એક વખત ખૂબ ધ્યાનથી, એકદમ ધ્યાનથી સાંભળો. રાવણને આપણે જાતે જ બનાવીએ, એનું પૂતળું આપણે જાતે જ હાથથી બનાવીએ, ને એના પછી એને જાતે જ બાળીએ. વાત એમ છે કે જો હું તમને એમ કહું ને કે તમારા જીવનમાં જેટલા પણ પ્રોબ્લેમ્સ છે, જેટલા પણ ઇશ્યુઝ છે, એ તમે જાતે ક્રિએટ કરેલા છે. જેવી રીતે રાવણનું પૂતળું હાથે બનાવ્યું, એવી રીતે બધા ઇશ્યુઝ, બધા પ્રોબ્લેમ તમે જાતે પોતાના મનથી કાં તો પોતાના મગજથી ક્રિએટ કરેલા છે. 90% લોકો મને એવું કહેવા વાળા મળશે કે જાને યાર, આવું તો કંઈ હોતું હોય કૃતાર્થ, મને તો કોઈ શોખ થાય છે મારા જીવનમાં પ્રોબ્લેમ ઊભા કરવા માટે. આ તો લોકોએ મારા જીવનમાં પ્રોબ્લેમ ક્રિએટ કર્યા છે, એટલા માટે મારા જીવનના રાવણો આ લોકો છે. આ વાત 100 એ 100% ખોટી. તમને ભલે ખોટું લાગતું હોય, ખરાબ લાગતું હોય, પણ આ વાત 100 એ 100% ખોટી. તમે પોતાના જીવનના રાવણ જાતે જ ઊભા કર્યા છે. પણ અહીંયા મજાની વાત એ છે, મોજની વાત એ છે કે જેવી રીતે રાવણને આપણે ઊભો કર્યો પછી એને બાળી શકીએ છીએ, એવી રીતે તમારા જીવનના જે રાવણો છે, તમારા જીવનના જે પણ નેગેટિવ થોટ્સ છે, જે પણ પ્રોબ્લેમ્સ છે, જે પણ ઇશ્યુઝ છે, એને તમે જાતે જ સોલ્વ કરી શકો છો. એની ચાવી તમારી જ પાસે છે, એ કોઈ પણ બહારની જગ્યાએ શોધવાની જરૂર છે જ નહીં. આ વેકઅપ વિચાર આજના દિવસમાં તમારા મન અને મગજમાં ઉતરે એવી આજના દિવસે શુભકામનાઓ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ.
1: હેલો મુકેશજી.
2: કોણ?
1: મુકેશજી, મેં યે પ્રતાપ બોલ રહા હું રાણા મોટર સે. આપને જો 1000 દી થી ના ઉસકા વો જો કાર્બ્યુરેટર સાફ હોના થા વો સર હો નહીં પાયા. એક્ચ્યુઅલી થોડા
2: નહીં પાયા ભાઈ.
1: હા, વો નહીં હો પાયા સર.
2: હા જી, નહીં પાયા
1: સર, વો થોડી પ્રોબ્લેમ હો ગઈ થી. અચ્છા સર, આપ બતા રહે થે ના પીછે બોનેટ સે આવાજ આ રહી હૈ આપકી ગાડી કી. સર, વો ભી હો નહીં પાયા હૈ, વો ઉસમે થોડા હો નહીં પાયા હમસે અભી.
2: નહીં, ક્યાં નહીં પાયા તુમ્હારે યાર, રોજ કે તુમ્હે જબ ભી ગાડી તો નહીં હો પાયા, વો નહીં હો પાયા હૈ, ક્યા મજા આ ગઈ ક્યા હૈ યે?
1: નહીં મુકેશજી, મેં સમજ રહા હું. વો એક
2: ક્યા સમજ રહે હો ભાઈ?
1: નહીં નહીં, આપ સહી કહે રહે હૈ. અચ્છા મુકેશજી, આપને એક બતાયા થા ના બ્રેક ઓઇલ ડલના હૈ, બ્રેક કામ નહીં કર રહે. સર, વો ઓઇલ ડલ નહીં પાયા થોડા.
2: અરે તો હો ક્યા પાયા હૈ તુમસે
1: સર, વો
2: યે નહીં હો પાયા, વો નહીં હો પાયા. મુજે ફોન કરના હૈ, મુજે ફોન ઇસલિયે કરાયા કે યે નહીં હો પાયા, વો નહીં હો પાયા.
1: નહીં સર, એક્ચ્યુઅલી
2: આપકો તો ફોન ઇસલિયે કરના થા કે ભાઈ યે જો કામ દિયા ગયા આપકો વો કર દે.
1: નહીં સર, કુછ હો નહીં પાયા.
2: ક્યો નહીં હો પાયા?
1: સર, વો રાત ગાડી ચોરી હો ગઈ આપકી.
2: હે?
1: સર, રાત ગાડી ચોરી હો ગઈ આપકી.
2: અરે તેરા દિમાગ ખરાબ હૈ ક્યા?
1: અરે સર, મેં વોહી આપસે કહે રહા હું, મતલબ
2: હમ ક્યા કરા દું
1: સર, મતલબ આપ યે આપ આકે FIR લખવા દેંગે અપની ગાડી
2: કી? કેસી FIR? દિમાગ ખરાબ હો ગયા તેરા, પાગલ તો નહીં હૈ તું?
1: અરે સર, જીતને કી ગાડી થી ઇતના દે દેંગે આપ, ગુસ્સા તો મત કરીએ કમ સે કમ.
2: કા ગુસ્સા ના કરું, નહીં ગાડી થી હમારી.
1: નહીં સર, આપ આપકી નહીં ગાડી થી તો સર હમારે ભી તો ઉસમે કુછ ગયા હૈ, હમને ભી તો ગ્રીસ વીસ લગાયા.
2: ક્યા ગયા તુમ્હારા? ઉસમે ગ્રીસ ગયા તુમ્હારા?
1: ગ્રીસ લગાયા, ઉસમે હમને પેટ્રોલ ડાલા હૈ.
2: ગ્રીસ કિતને કા? 5 રૂપિયા કા લગાયા? આગ લગા દુંગા મેં તુમ્હારે શોરૂમ મેં, તુમ્હારે વર્કશોપ મેં.
1: અચ્છા સર,
2: મુજે ચાહિયે અપની વાપસ.
1: સર, આપ ઇતના ગુસ્સા ના કરે,
2: જિમ્મેદારી તુમ્હારી હૈ FIR વગેરે કરાને કી.
1: સર, બિલકુલ આપ ગુસ્સા ના કરે. અચ્છા સર, એસે ચલ સકતા જૈસે આપ ગાડી ના લેકે કોમ્પોઝિટ કર દે, હમ આજ શામ આપકો મુર્ગા ખિલા દે, ઓર મુકેશ વો બન ભી ગયા મુર્ગા.
3: મુકેશ, મેં રેડિયો મિર્ચી સે નવેદ બોલ રહા હું, છોટા સા મજાક કિયા, તુમ્હારે સાથ મુર્ગા બના દિયા તુમ્હારા. મુકેશ, આપકી ગાડી વહી ખડી આપકી વર્કશોપ મેં, બસ ઉસકો ધક્કા લગાના હૈ, ઓર આપકો ધક્કા હમ લગા દેંગે. મેરે સાથ જરા પ્યાર સે કહે દીજિયે, ગુસ્સા ખતમ કરીએ.
2: કુકડુ કુ.
4: મિર્ચી મુર્ગા નવેદ કે સાથ, ઓન્લી ઓન મિર્ચી. ઇટ્સ હોટ.
5: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
6: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
7: ਕੀ ਜਸਨੀਤ ਨੂੰ ਨਿਹਾਲ ਸਿੰਘ ਵਾਪਸ ਪਿੰਡ ਲੈ ਕੇ ਆ ਪਾਏਗਾ?
8: ਜੇ ਤੂੰ ਜਸਨੀਤ ਨੂੰ ਵਾਪਸ ਨਾ ਲੈ ਕੇ ਆਇਆ ਪੁੱਤ, ਤਾਂ ਮੇਰਾ ਵੀ ਮਰੀ ਦਾ ਮੂੰਹ ਦੇਖੇਗਾ.
7: ਕੀ ਪਿੰਡ ਵਾਲੇ ਜਸਨੀਤ ਨੂੰ ਵਾਪਸ ਪਿੰਡ 'ਚ ਦੇਖ ਪਾਣਗੇ? ਵੇਖੋ ਸਿੰਘ ਵਰਸਿਸ ਕੌਰ 2, ਰਿਲੀਜ਼ਿੰਗ ਔਨ 11 September, ਸਟਾਰਿੰਗ ਗਿੱਪੀ ਗਰੇਵਾਲ, ਸ਼ਹਿਨਾਜ਼ ਗਿੱਲ, ਡਾਇਰੈਕਟਡ ਬਾਏ ਨਵਨੀਤ ਸਿੰਘ, ਪ੍ਰੋਡਿਊਸਡ ਬਾਏ ਗਿੱਪੀ ਗਰੇਵਾਲ, ਰਵਨੀਤ ਕੌਰ ਗਰੇਵਾਲ, ਸ਼੍ਰੀਕਾਂਤ ਮਹੋਤਾ ਐਂਡ ਮਹਿੰਦਰ ਸੋਨੀ.
9: आरके ज्वेल्स से खरीदिए डायमंड ज्वेलरी इंडिया वाले प्राइस में, और पे कीजिए इजी मंथली इंस्टॉलमेंट्स में, ओनली एट आरके ज्वेल्स इजलिन. बेस्ट क्वालिटी बेस्ट प्राइस.
10: फूड
11: यस,
10: शॉपिंग
11: यस,
10: एंटरटेनमेंट
11: डबल यस,
10: और हेल्थ फेयर
11: ऑफ कोर्स, सब कुछ एक ही जगह. इंडो अमेरिकन कम्युनिटी फेयर सितंबर 12th और 13th श्री कृष्ण मंदिर मॉर्गनविल.
12: फॉर वेंडर्स एंड इन्फॉर्मेशन विजिट www.krishnatemple.org.
13: अपने घर में तो हर कोई शेर होता है, मगर शेर बनने के लिए घर भी तो होना चाहिए. इसीलिए लाइन मॉर्गेज असिस्टिंग फर्स्ट टाइम होम बायर्स, ऑल्सो ऑफरिंग जीरो क्लोजिंग कॉस्ट रीफाइनेंस ऑप्शन. फॉर मोर इन्फॉर्मेशन कॉल 732-339-3155. लॉग ऑन टू lionmtg.com.
14: विजिट कृष्णा ज्वेलर्स ऑन ओक ट्री रोड फॉर एक्सक्लूसिव डायमंड ज्वेलरी.
15: दे सेल नेचुरल डायमंड्स बेस्ट क्वालिटी एट द लोवेस्ट प्राइसेस.
14: डोंट फॉरगेट लार्जेस्ट नेचुरल डायमंड स्टोर, बेस्ट क्वालिटी एट द लोवेस्ट प्राइसेस. कृष्णा ज्वेलर्स, लेडीज फर्स्ट चॉइस.
16: वाओ, यही तो है मेरा ड्रीम लहंगा.
17: हर प्यारी ब्राइड का ये सपना पूरा करें मिस इंडिया ब्राइडल स्टोर.
16: एक्सप्लोर आवर स्टनिंग ब्राइडल लहंगास और एक्सक्लूसिव रिसेप्शन वेयर,
17: प्लस ग्रूम्स के लिए रॉयल शेरवानीज.
16: मिस इंडिया आज ही विजिट करें 79 मिडिलसेक्स एवेन्यू, इजलिन.
9: आरके ज्वेल्स से खरीदिए डायमंड ज्वेलरी इंडिया वाले प्राइस में, और पे कीजिए इजी मंथली इंस्टॉलमेंट्स में ओनली एट आरके ज्वेल्स इजलिन. बेस्ट क्वालिटी बेस्ट प्राइस.
18: तेरा क्या होगा कालिया?
19: सरदार, मैंने आपका नमक खाया सरदार,
18: अब मिर्ची खा.
20: रेडियो मिर्ची, इट्स हॉट.

0: મેં રિસેન્ટલી એક પોડકાસ્ટ જોયો, એમાં એક બહુ જ સરસ વાત મેં સાંભળી, તમારી સાથે શેર કરી રહ્યો છું. સુહેલ શેઠ ઇન્ડિયન કોલમનિસ્ટ છે અને બિઝનેસમેન છે. એ બેન્ડ્રા બેન્ડસ્ટેન્ડના ઉપર એક વખત સવારમાં ચક્કર મારવા માટે ગયા. એમને ત્યાં સલમાન ખાનના ફાધર મિસ્ટર સલીમ ખાન ભટકાયા. સલીમ ખાન એમને ઓળખી ગયા અને એમને કહ્યું કે અરે સુહેલજી, મેં આપકો ટીવી પર દેખતા હું, બડી ખુશી હુઈ આપકો પહેલી બાર ઇસ તરીકે સે મિલકર. સુહેલ શેઠે કહ્યું કે ચલો હવે તમે મને ઓળખી જ ગયા છો, તો એક જીવનનો નાનકડો પાઠ મને શીખવો. ભારત કે સાથ ક્યા પ્રોબ્લેમ હૈ યે આપ પાઠ મુજે સિખાઈએ, ક્યા પ્રોબ્લેમ હૈ ભારત કે સાથ. સલીમ ખાને બે મિનિટ વિચાર કર્યો અને બહુ જ સહજતાના સાથે જવાબ આપ્યો કે પહેલે ઇન્ડિયા મેં માં હુઆ કરતી થી, ભારત મેં માં હુઆ કરતી થી, અબ વો નહીં હૈ. સુહેલ શેઠને ખબર ના પડી કે શું વાત કરી રહ્યા છે સલીમ ખાન. એમને કહ્યું કે એસા કિસ તરીકે સે આપ કહે સકતે હૈ, મતલબ ક્યા બાત હૈ, મુજે સમજ મેં નહીં આયા. એમને આગળ સમજાવતા કહ્યું કે પહેલા જ્યારે ઘરમાં ફોન આવતો ને, ફોનની રિંગ વાગતી, ત્યારે જો એ ફોન બાળક ઉપાડે તો સૌથી પહેલા મમ્મીને આપે કે એક મિનિટ રૂકીએગા, મેં મમ્મી કો ફોન દેતા હું. હવે જ્યારે ઘરમાં ફોનની રિંગ વાગે, મોબાઈલની રિંગ વાગે, તો મમ્મી બાળકને કે ફોન ઉપાડતો, અને ફોન ઉપાડીને એવું કહી દેજો કે મમ્મી ઘરે નથી, પપ્પા ઘરે નથી, ઘરે તો કોઈ છે જ નહીં. જૂઠું બોલવાની આદત આપણે જ આપણા ઘરમાં બાળપણથી જ બાળકોને પાડતા આવીએ છીએ, અને આ પ્રોબ્લેમ બહુ જ મોટો છે. જ્યારે નાની નાની વસ્તુઓમાં બાળકોને જૂઠું બોલવાની આદત પડી જાય ને, તો એ કન્વીનિયન્સ બની જાય. કોઈ પણ વસ્તુ ફેસ કરવાની તાકાત આગળ જઈને મોટા થઈને એ બાળકની અંદર રહે ના, કારણ કે બાળપણથી મમ્મીએ શીખવી હોય. કે કોઈ પણ ડિફિકલ્ટ સિચ્યુએશનને ફેસ કરવી હોય તો કહી દેવાનું કે ઘરે કોઈ નથી, અભી કોઈ નહીં ઘર પે. વાત જાણવા જેવી છે, સમજવા જેવી છે. આમાંથી તમે શું શીખો છો એ તમારા ઉપર છોડું છું. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો ખોરાક.
1: કફી જર્સી કી સ્ટ્રીટ પર, કભી છોટી છોટી પાર્ટીઝ કે બીચ.
2: અર્જ કિયા હૈ ચાંદની રાત થી, દોડ રહા થા સોને કા ઘોડા, તબડક તબડક.
1: છુપી હોતે હૈ વો આવાઝ કે જાદુગર, જો અપની સિંગિંગ, કોમેડી ઓર શાયરાના અંદાઝ સે સબકા દિલ જીત લેતે હૈ. ધ સ્ટેજ ઇઝ સેટ. ઇન્ડિયન અમેરિકન વિમેન એન્ટરપ્રેન્યોર્સ એસોસિએશન પ્રેઝેન્ટ્સ સાલ કા સબસે બરા ટેલેન્ટ હંટ, મિર્ચી હોટ માઇક.
3: સિંગિંગ, સ્ટેન્ડ અપ, શાયરી યા મેજિક, કોઈ ભી હો ટેલેન્ટ, આજ હી રજિસ્ટર કરે. વોટ્સએપ પર લિખીએ હોટ માઇક ઓર ભેજીએ ટુ 903-364-7244. Yani 9033 Mirchi.
4: Grand finale at Entrepreneurs Expo and Fun Fest on September 27th at Bala Banquet Edison.
5: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
6: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
7: Peeth pe chula kyun ghope?
8: Mat mare kalin bhaiya, Bahubali marte nahi, marne ka order dete hain.
9: अब सही सुर लगा रहे मुमताज.
10: मिर्जापुर की गद्दी के बारे में सुने?
11: मिर्जापुर में एक ही दरवाजा है यादव जी, दूसरा कोई नहीं खुलेगा.
10: नहीं खुला तो तोड़ देंगे.
12: Excel Entertainment presents Mirzapur the movie, releasing worldwide on 4th September at your nearest cinema.
13: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
14: They sell natural diamonds, best quality at the lowest prices.
13: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.
15: वही पुराना भरोसा एक नए वादे के साथ. जेसन एंड समीर आर बैक एट एसडी कैपिटल फंडिंग. बीट योर लॉक्ड रेट विद आवर रेट सेवर टुडे.
16: रिश्ते विश्वास से बनते हैं, रिश्ते निभाने पड़ते हैं. ऐसे ही खास रिश्तों को संजो कर रखने के लिए गेट ऑथेंटिक एंड प्योरेस्ट गोल्ड एंड डायमंड ज्वेलरी फ्रॉम सुहाग ज्वेलर्स.
17: खूबसूरत कारीगरी और एलिगेंट डिजाइंस की सुहाग ज्वेलर्स की हर ज्वेलरी बनाए आपके खुशियों के पल को स्पेशल. ये भरोसा है साथ का साथ हर खुशी का. सेलिब्रेट बॉन्ड ऑफ प्योरिटी. स्टेप इनटू सुहाग ज्वेलर्स एट 1367 ओक ट्री रोड, इसलिन, न्यू जर्सी.
18: ओ नो।
19: कार खराब मतलब दिन और मूड दोनों खराब, इसीलिए अपनी कार को सही केयर दो। राज ऑटो सेंटर विद 30 इयर्स ऑफ एक्सपीरियंस, द फैमिली ओन्ड ऑटोमोटिव सेंटर प्रोवाइडिंग टॉप नॉच सर्विसेज बाय एएससी सर्टिफाइड टेक्नीशियंस। विजिट राज ऑटो सेंटर एट 1400 जर्सी एवेन्यू, नॉर्थ ब्रंसविक टाउनशिप, 1213 न्यू जर्सी 27, सोमरसेट, ऑटो बॉडी शॉप, 700 हैरिस एवेन्यू, मिडिलसेक्स। इफ यू आर विद राज ऑटो सेंटर, यू आर इन गुड हैंड्स।
20: आरके ज्वेल से खरीदिए डायमंड ज्वेलरी इंडिया वाले प्राइस में और पे कीजिए इजी मंथली इंस्टॉलमेंट्स में, ओनली एट आरके ज्वेल्स इजलिन। बेस्ट क्वालिटी, बेस्ट प्राइस।
21: लिस्नर है मैं, बैक टू बैक गाना सुनेगा, बैक टू बैक गाना सुनेगा। Only on 92.7 FM Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.

0: 92.7 FM, Radio Mitri, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: એક ગામમાં ખૂબ આકરો દુકાળ પડ્યો. રાજ્યમાં ખાવાની અછત સર્જાઈ. અનાજના ભંડાર એટલા મોટા નહોતા કે દરેક વ્યક્તિને પોષી શકે. પ્રજા હેરાન થઈને રાજાના પાસે પહોંચીને રાજાજીને પૂછ્યું કે રાજાજી, હવે શું કરીએ? તકલીફ સર્જાઈ છે. રાજાજી ખૂબ યંગ હતા, એમની સેના પણ યંગ. એમને એક જ સોલ્યુશન સૂઝ્યું કે આપણે એક કામ કરીએ, આપણે રાતોરાત પોપ્યુલેશન કંટ્રોલ કરવું પડશે તો જ કંઈ મેળ પડશે. એટલે એક કામ કરો, 50ની વયના ઉપરના જેટલા પણ લોકો હોય એમને કાં તો ગામથી કાઢી મૂકો, જેલમાં બંધ કરી દો, કાં તો જો ના માને તો મારી નાખો. અને આમ પણ એ લોકોનું કંઈ કામ છે નહીં, ઘરે બેઠા બેઠા ખાય જ છે, એટલા માટે આ કરવું યોગ્ય છે. સેના પણ યંગ હતી, ભૂખી હતી, એટલા માટે એમને પણ આ જ સોલ્યુશન સૂઝ્યું કે હા હા, રાજાજીની વાત બરાબર, જેવું રાજાજીએ કહ્યું તું એવું કર્યું. એક સૈનિક હતો, એ ઘરે ગયો, પોતાના ફાધરના સામે તલવાર લઈને ઉભો રહ્યો અને વિચાર આવ્યો કે ના ના, આ તો મારા પપ્પા કહેવાય, હું રોટલી ખાઈ શકું એટલા માટે એમનું મૃત્યુ કાં તો એમને ગામથી થોડી કાઢી શકાય. એને પપ્પાને કહ્યું કે પપ્પા, માહોલ ખૂબ વધારે ખરાબ છે, હમણાં એક કામ કરો, અંડરગ્રાઉન્ડમાં જતા રહો. હમણાં આપણે નીચે જે એક લેવલ બનાવ્યું છે ઘરના, તમે ત્યાં જ રહો, જ્યારે માહોલ ખૂબ સરસ થઈ જશે ત્યારે હું તમને બહાર બોલાવી લઈશ. રાતોરાત ગામના જેટલા પણ વૃદ્ધ લોકો હતા, એક્સપિરિયન્સ્ડ લોકો હતા, એ બધા કાં તો ગામના બહાર થઈ ગયા, કાં તો એમને મારી નાખવામાં આવ્યા, કાં તો પછી એમને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા. સોલ્યુશન આવી ગયું તાત્કાલિક. રાજાજીએ કહ્યું કે જોયું, મેં કહ્યું તું ને, મારી ટ્રુ લીડરશીપ કહેવાય આને. ટૂંક સમય પછી એ રાજ્યમાં બરફનું વાવાઝોડું આવ્યું. ચારે તરફ બરફ જ બરફ. અનાજનો એક દાણો પણ ન ઉગાડી શકાય એવી સિચ્યુએશન સર્જાઈ. રાજ્યમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ તો હતું નહીં કે જે સલાહ આપી શકે કે આવો સમય જો ફરીથી આવે એના માટે અનાજ ભેગું કરીને રાખજો. યંગ લોકોએ બધું ઉડાવી દીધું હતું, હવે કંઈ હતું નહીં. લોકો ફરીથી એક વખત રાજાના પાસે ગયા અને રાજાને પૂછ્યું કે સાહેબ, હવે તો ફરીથી આવી સિચ્યુએશન આવી છે, હવે શું કરીએ? હવે કોને મારીએ? હવે કોને ગામમાંથી કાઢી મૂકીએ? હવે કોને જેલમાં બંધ કરીએ? રાજાના પાસે કોઈ જ ઉત્તર નહોતો. એ સૈનિક જેણે પોતાના પપ્પાને અંડરગ્રાઉન્ડમાં બંધ કર્યા હતા, એ પોતાના પપ્પાના પાસે ગયો ને એમને પૂછ્યું કે પપ્પા, આવી સિચ્યુએશન સર્જાઈ છે, હવે આમાં શું કરીએ? પપ્પાએ સોલ્યુશન આપ્યું કે એક કામ કર, તું બળદ લે અને ગામના જેટલા પણ રસ્તા છે એની બંને બાજુ ખેડી નાખ. છોકરાએ પૂછ્યું કે પપ્પા, આવું કેવું સોલ્યુશન? તો કે જા, હું જેવું કહું છું એવું કરતો ખરો. 2 અઠવાડિયામાં બરફ ઓગળ્યો, નાની નાની કૂપણો ફૂટી આવી ને એમાંથી અનાજ થયું. ગામના બધા જ લોકો શોક્ડ કે આ શું થઈ ગયું. રાજાએ સૈનિકને બોલાવ્યો અને એમને પૂછ્યું કે આ સોલ્યુશન તું ક્યાંથી લાવ્યો? અને એને સાચે સાચી વાત કરી કે મેં આવી રીતે મારા પપ્પાને અંડરગ્રાઉન્ડમાં રાખ્યા હતા. રાજાએ સૈનિકના પપ્પાને બોલાવ્યા અને એમનું સન્માન કર્યું અને એમને પૂછ્યું કે તમને આ આઈડિયા કેવી રીતે સૂજ્યો? તો એમને કહ્યું કે અનુભવથી. જ્યારે ગામના ખેડૂતો અનાજ લઈને બીજા ગામ જતા હોય ત્યારે એમાંથી થોડા થોડા દાણા પડીને રોડના સાઇડ ઉપર ભેગા થઈ જાય અને જો એને ખેડી નાખવામાં આવે તો એનામાંથી અનાજ થઈ જાય. ત્યારે રાજાને અનુભવનો મૂલ્ય સમજાયો. હોપફુલી વાત સમજાઈ હોય. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું સુકૃતાર્થ. ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ માય ડિયર.

0: Milci. Iskabana, puskabana, sakabana. Rabbana. Burga, burga. La
1: birba la burga. Milci, burga. हेलो,
2: दिमाग खराब कर रखा है। रॉयल स्टूडियो से बोल रहे हैं भाई?
1: हाँ जी।
2: यार कमाल कर दिया आपने, जो फोटो खींचा थे मेरे बेटे की शादी के, सारी एल्बम आ गई है। क्या फोटो खींचे यार, दिमाग खराब कर दिया।
1: क्यों सर जी, क्या हो गया फोटो में?
2: अरे फोटो आकर देख यार, यहाँ पे क्या एल्बम बना रखी है, सबके फोटो अजीब से आए यार, सारे फोटो यार बकवास कर दिया आपने, मेरा दिमाग खराब।
1: फोटो बहुत अच्छा है। क्या
2: फोटो बहुत अच्छा है? सतीश चंद का एक बटन है, उसकी शादी के फोटो बिका दिए यार, सारे दिमाग।
1: सतीश जी बहुत अच्छे फोटो बहुत।
2: अरे मैं झूठ बोल रहा हूँ, मतलब मैं पागल हूँ? आपने एल्बम देखी है? एल्बम देखी है?
1: सर जी हमने फिश लाइन लगाया उसके ऊपर, बेहतरीन। आप देखिए एक से बेहतरीन क्लोजअप है उसके अंदर।
2: अरे क्लोजअप को मारा गोली यार, क्लोजअप तो देखे में शर्म आ रही है हमें।
1: अरे शर्म की क्या बात है सर,
2: जितने फोटो हैं सबके कपड़े गायब है यार, तूने किया क्या ये?
1: किसी का
2: कपड़े गायब है, एक आदमी का मैं खड़ा हूँ, अजीब सा लग रहा हूँ यार मैं।
1: लेंस लगाया नहीं
2: क्या? कौन सा लेंस लगाया? एक तो बता, ये बदमाशी करते हो, कपड़े
1: गायब? नहीं,
2: कल को
1: फोटो खींचे।
2: अरे लेंस ऐसे
1: पूरे
2: कपड़े कौन से? मैंने शेरवानी पहना की थी, शेरवानी गायब है, अंदर से सब दिख रहा है यार। शेरवानी तुमने गायब करी है यार मेरी।
1: अरे
2: मैं केस कर सकता हूँ वहाँ पे?
1: नहीं साहब, देखिए केस वेस की बात मत कीजिए, इसने हमारा नाम है इलाके में।
2: अरे हमारा भी कुछ था, अब कुछ नहीं बचा जब से फोटो देखे हैं।
1: सर क्या बात, सुन के बनाया है?
2: कोई फोटो चुन के नहीं बनाया, मेरा बेटा खड़ा है, कपड़े नहीं है बहू उसका, चलो छोड़ो, मैंने देखा भी नहीं है, वो खड़ा है, जितने बराती आया सबके कपड़े गायब है, ऐसा लग रहा है यार, पता नहीं अफ्रीका में शादी हो रही है यार।
1: अरे नहीं सर, कहीं गड़बड़ लग रही है मुझे,
2: गड़बड़
1: देखना चाहूंगा एक बार फिर आपकी एल्बम, ऐसी कोई बात नहीं
2: यार, इतना बुरा लग रहा है, हर आदमी के प्लेट में, हर आदमी के हाथ में प्लेट है, कपड़े है भी।
1: दिखाइए
2: आपका कपड़े कैसे, आप उसको सही करिए यार,
1: कोई सिस्टम ही नहीं है कपड़े गायब हो जाए।
2: ऐसा सिस्टम है, एक जगह होता है,
1: कहाँ होता है बताइए?
3: रेडियो मिर्ची 98.3 FM पर आप मुर्गा बन रहे हैं रेडियो मिर्ची।
4: मिर्ची मुर्गा नवेद के साथ, ओनली ऑन मिर्ची, इट्स हॉट।
5: મેં એક નવી આદત કેળવી છે જીવનમાં, મેં અમુક ચેન્જીસ લાવ્યા છે અને એના કારણે ખૂબ વધારે ફરક પણ દેખાઈ રહ્યો છે મને, એ તમારી સાથે શેર કરી રહ્યો છું. હું જાણે ખૂબ વધારે એન્શિયસ રહેતો, કારણ કે 4 મીટિંગ દિવસમાં ફિક્સ કરીને રાખી હોય, બધી જ વસ્તુ ઉતાવળમાં કરતો. ટૂંક સમય પહેલાં મેં રેડિયો પર વાત પણ કરી હતી કે હવે ખાલી ટેકનોલોજીમાં જ 5G નથી આવ્યું, આપણા જીવનમાં પણ 5G તો ક્યારનું આવી ગયું. જરા વિચાર કરો, આપણે કેટલા ઉતાવળમાં રહેતા આવીએ છીએ. જમવાનું પણ આપણે શાંતિથી નથી કરતા, કારણ કે જ્યારે જમતા હોઈએ લંચ અને ડિનર વખતે પણ ઓફિસથી ફોન પર ફોન આવતા હોય, બિઝનેસ મીટિંગ્સના કોલ પર કોલ આવતા હોય, કોઈ ને કોઈ તમારો જીવ લેતો જ હોય. મારા પપ્પા એવી ભાષાનો ઉપયોગ કરે કે કોઈ કંઠે બેઠું છે તમારે, જમતા હોય ત્યારે તો ફોન બાજુ ઉપર મૂકી જ દેવાનો. આના કારણે જ્યારથી મેં મારા પ્રોફેશનલ કરિયરની શરૂઆત કરી, હું ખૂબ વધારે એન્શિયસ રહેવા લાગ્યો. મને ખબર પણ ના પડી કે ક્યારે એન્ઝાયટીએ મને એન્ગલ્ફ કરી લીધો, એની ઝપેટમાં લઈ લીધો. નવો નિયમ બનાવ્યો મેં મારા જીવનમાં કે જીવનને એકદમ સ્લોલી જીવવું છે. 5G ભલે ને મોબાઈલમાં હોય, જીવનમાં 5G મારે નથી જોઈતું, હું 1G સ્પીડે જીવન જીવીશ. 4 મીટિંગ કરવી જ નથી મારા દિવસમાં. 4 મીટિંગ કરવામાં 4માંથી એક પણ મીટિંગમાં ધ્યાન હોય ના, કારણ કે સતત મગજમાં અલાર્મ વાગતું હોય કે આના પછી બીજી મીટિંગ છે, ત્યાં શું વાત કરવાની છે. 4 મીટિંગ પૂરી થઈ એના પછી ઘરે જઈને પણ મારે ટાઈમ આપવાનો છે, ઘરે જઈને ટાઈમ આપીશ, એના પછી ચોપડી વાંચવાની છે, ચોપડી વાંચ્યા પછી એમાંથી લખવાનું છે, કારણ કે રેડિયોના શોમાં કાલ સવારે બોલવાનું છે. સતત ઉતાવળ ને ઉતાવળ જ રહે. જીવનની પેસ, એની ગતિ મેં ધીમી કરી નાખી. હવે હું દિવસમાં એક જ મીટિંગ કરું છું. જે રોજ ફ્રેન્ડ્સને વાયદા કરતો હતો કે 100% આપણે રાત્રે 10 વાગે મળીએ ને, ચા પીએ ને, ના, અઠવાડિયામાં ખાલી એક વખત મળું છું, પણ આખો દિવસ મળું છું. નિયમ નવો બનાવ્યો કે જમતી વખતે નો મોબાઈલ, ફોન હું સાયલેન્ટ ઉપર મૂકી દઉં, ભલે ને ગમે તેટલો મોટો દિવસ કેમ ના હોય મારા માટે, ગમે તેટલી મોટી ઇવેન્ટ કેમ હોય એ દિવસે, પણ નહીં એટલે નહીં. મેં મારો જમવાનો સમય વધારીને 45 મિનિટ કરી નાખ્યો છે. હું આરામથી જમું છું, જેમ જીવનમાં કોઈ ઉતાવળ જ નથી, બીજો કોઈ એજેન્ડા જ નથી. લંચ અને ડિનરમાં જો આપણે સમય ના ફાળવી શકતા હોઈએ તો પછી આટલી ભાગદોડનું કામ શું, જેના માટે આપણે આટલા બધા પૈસા કમાઈએ છે. જ્યારે ફૂડ ટેબલ ઉપર આવે ને એને એન્જોય ના કરી શકતા હોઈએ તો પછી એ વાતનો ફાયદો શું. આ એક સિમ્પલ ટીપ છે મારા તરફથી, જો બહુ વધારે એન્ઝાયટીમાં રહેતા હો ને તો જીવનની સ્પીડ ધીમી કરી નાખો. બધી જ વસ્તુમાં ખૂબ વધારે ફરક દેખાશે તમને. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ.
6: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
7: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
8: Did you see my new couch? We picked it up from Incanto in Italy. And that dining table? It's from Catalan, Italia.
9: Ye Mrs. Chopra na keeps showing off her furniture just because her husband's business picked up recently. When did she visit Italy? Chopra saab, so how was Italy?
10: Italy? Oh, all the stylish furniture is from Italmode Furniture on 685 New Jersey, 17 South in Paramus, New Jersey. They carry stylish premium Italian brand like Estero Milano, Pietro Costantini and much more.
9: What? Italmode Furniture in Paramus? Aji sunte ho? To abhi chalo, Italmode Furniture pe. Agli party, hamare ghar pe.
11: Italmode Furniture, 685 New Jersey, 17 South, Paramus, New Jersey. Or shop online at italmodefurniture.com and have it delivered anywhere in the US.
12: RK Jewels se khareediye diamond jewelry India wale price mein aur pay kijiye easy monthly installments mein only at RK Jewels Islam. Best quality, best price.
13: वाओ, यही तो है मेरा ड्रीम लहंगा.
14: हर प्यारी ब्राइड का ये सपना पूरा करें मिस इंडिया ब्राइडल स्टोर.
13: एक्सप्लोर आवर स्टनिंग ब्राइडल लहंगास और एक्सक्लूसिव रिसेप्शन वेयर
14: प्लस ग्रूम्स के लिए रॉयल शेरवानीज.
13: मिस इंडिया, आज ही विजिट करें 79 मिडिलसेक्स एवेन्यू इज़लिन.
15: यार इस वीकेंड कोई जबरदस्त प्लान बताना.
16: अरे मेरा बच्चा है तू, चल तुझे हंसी की फुल डोज दिलवाता हूँ यार.
17: प्रयोग थिएटर ग्रुप के 50th फेस्टिवल में धुरंधर फेम राकेश बेदी और अनंत महादेवन का प्ले लास्ट ओवर और साथ में कलरफुल नौटंकी आला अवसर भी है.
18: संडे सितंबर 27th 4 PM जोएन मजेस्ट्रो परफॉर्मिंग आर्ट सेंटर ईस्ट ब्रंसविक. बुक योर सीट्स एट prayogtheater.com.
12: आरके ज्वेल्स से खरीदिए डायमंड ज्वेलरी इंडिया वाले प्राइस में और पे कीजिए इजी मंथली इंस्टॉलमेंट्स में ओनली एट आरके ज्वेल्स इज़लिम. बेस्ट क्वालिटी, बेस्ट प्राइस.
19: बैटिंग तो काफी सारे करते हैं, विराट एक ही होता है.
20: कोहली गोज डाउन द ग्राउंड, कोहली गोज आउट ऑफ द ग्राउंड.
19: फिल्मों में विलन को धोते तो बहुत हैं, पर बच्चन एक ही होता है.
21: इसे अपनी जेब में रख ले पीटर, अब ये ताला मैं तेरी जेब से चाबी निकाल कर ही खोलूंगा.
19: मॉरल ऑफ द स्टोरी नंबर वन, सिर्फ एक ही होता है,
22: एक ही होता है.
19: जैसे यूएसए की सबसे ऑथेंटिक रेडियो लिसनरशिप सर्वे नीलसन के मुताबिक न्यू जर्सी में नंबर वन साउथ एशियन चैनल है मिर्ची. मिर्ची बाकी जो है वो सिर्फ है. रेडियो का बच्चन कहो या कोहली, न्यू जर्सी में मिर्ची के नाम से पुकारते हैं. इट्स हॉट.

0: આજે મારી પાસે જરાય ક્લેરિટી નથી કે હું તમારી સાથે વેકઅપ વિચારમાં શું વાત કરીશ. યુઝ્યુઅલી હું મારા વેકઅપ વિચાર લખતો હોઉં, એક બે વખત રિહર્સ કરી નાખું ને એના પછી તમારા સામે આવતો હોઉં છું, પણ આજે જરાય ક્લેરિટી નથી. મારી એક આદતના વિષયમાં મારે વાત કરવાની ઈચ્છા છે આજે. મારી એક આદત છે કે હું જ્યારે કોઈ પણ બુક પકડું ને, મને જો એનું પહેલું પાનું ના પણ ગમે તો હું આખી બુક કમ્પ્લીટ કરું. મને એમ થાય કે યાર ચોપડી લઈ જ લીધી છે, હાથમાં પકડી જ છે, તો ચલો ને પૂરી કરીએ. પહેલા પાને જ ખબર પડી ગઈ હોય કે હવે આ સમય વેડફાવાનો છે, પણ પેલી આદત હોય કે પલાળ્યું છે તો હવે મુંડાવે છૂટકો. મા બાપ આપણને શીખવાડતો હોય નાનપણથી કે હવે શરૂઆત કરી છે ને તો પૂરી તારે જ કરવાનું છે. આ આદત કેટલી વધારે નુકસાનકારી છે એના વિષયમાં હું તમને વાત કરું. કેટલા બધા ઇન્સિડન્સીસ એવા હોય કે કોઈ વસ્તુ આપણને ઓન સરફેસ જ ના ગમે, પહેલા દિવસે અણગમો આવી જાય, પણ આપણે એટલા માટે એને પૂરી કરતા આવીએ, એ સહન કરતા આવીએ, કારણ કે હવે તો યાર પડી ગયા, હવે તો શું કરી શકીએ. સ્ટોક માર્કેટમાં લોકો આ કારણથી લોસીસ કરતા હોય, લાખ રૂપિયા નાખ્યા હોય, પહેલા જ દિવસે 20,000 રૂપિયાનું નુકસાન જાય તો પણ એવું જ વિચારે કે ના યાર 20,000 નુકસાન ગયું છે, જો હમણાં કાઢી લઉં કદાચ 40 જાય તો, પણ કોઈ જેવું ના વિચારે કે 20 ઉપર નીકળી જવું તો વધારેનું ના થાય. જોબ સાથે પણ આપણે એવું જ કરતા આવીએ છીએ. પહેલા 3 મહિનામાં બધાને જ અંદાજો આવી જાય કે આ જોબ મારા લાયક નથી, મારો કોઈ જ ગ્રોથ નહીં થાય આમાં, તો પણ ચોપડી ઉપર સારું લાગે, કોઈ બીજી જગ્યાએ નોકરી લેવા જવું ને કોઈ એવો પ્રશ્ન મને ના પૂછે અચાનકથી કે કેમ પેલી જોબ 3 જ મહિનામાં છોડી દીધી, એવી તો શું ખામી છે તમારામાં. એટલા માટે આપણે મન દુઃખ કરીને પણ એ નોકરી પૂરી કરીએ. રિલેશનશીપ્સમાં પણ આપણે આવું જ કરતા આવીએ છીએ. પહેલા જ મહિનામાં ખબર પડી જાય કે આ વ્યક્તિ મારા માટે નથી, પણ તોય આખું જીવન ખેંચ્યા કરીએ ચ્વિંગમની જેમ. એમાં એવું છે ને કે જો ચોપડીનું પહેલું પાનું ના ગમે અને એને ત્યાં જ બંધ કરી દો તો તક મળે બીજી ચોપડી હાથ ધરવાનો. એક દરવાજો જાણી જોઈને બંધ કરો ને તો બીજો દરવાજો ખોલી શકો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ. હોપફુલી વાત સમજાઈ હોય.
1: કભી ન્યૂ જર્સી કી સ્ટ્રીટ પર,
2: કભી બાથરૂમ કી ચાર દીવારો કે બીચ,
1: કભી છોટી છોટી પાર્ટીઝ કે બીચ, છુપે હોતે હૈ વો આવાઝ કે જાદુગર જો અપની સિંગિંગ કોમેડી ઓર શાયરાના અંદાજ સે સબકા દિલ જીત લેતે હૈ. ધ સ્ટેજ ઇઝ સેટ,
2: ધ માઇક ઇઝ રેડી. આર યુ? ઇન્ડિયન અમેરિકન વુમેન એન્ટરપ્રેન્યોર્સ એસોસિએશન પ્રેઝન્ટ્સ મિર્ચી હોટ માઇક. અભી રજિસ્ટર કરે, વોટ્સએપ પર લખીએ હોટ માઇક ઓર ભેજીએ 9033647244 પર. ગ્રાન્ડ ફિનાલે એટ એન્ટરપ્રેન્યોર્સ એક્સપો એન્ડ ફનફેસ્ટ ઓન સપ્ટેમ્બર 27th એટ પાર્લર બેન્ક્વેટ એડિસન. Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
3: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
4: अपने घर में तो हर कोई शेर होता है, लेकिन शेर बनने के लिए घर भी तो होना चाहिए. इसीलिए लायन मॉर्गेज, the king of mortgage industry.
5: Since over 15 years, Lion Mortgage has been assisting first-time home buyers with loan. Their experience and knowledge of mortgage industry really helps clients to get the best possible deals on refinance. A professional service with quick, accurate and impressive follow-up. Lion Mortgage offers special zero closing cost on refinance options.
3: For more information, call 732-339-3155. That is 732-339-3155.
6: आरके ज्वेल से खरीदिए डायमंड ज्वेलरी इंडिया वाले प्राइस में और पे कीजिए इजी मंथली इंस्टॉलमेंट्स में ओनली एट आरके ज्वेल्स इजलिन बेस्ट क्वालिटी बेस्ट प्राइस.
7: Amit Jetley of Sai USA Inc. presents Sonu Nigam live in the Revolution Tour, Friday, September 11th at Hard Rock Live, Atlantic City. Book now at Ticketmaster.com and SaiUSAInc.com.
8: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
9: They sell natural diamonds, best quality at the lowest prices.
8: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.
10: Kya aapko health insurance, Medicare ya government assistance programs ko lekar koi sawal? तो यूनाइटेड हेल्थ केयर प्राउडली अनाउंस करता है हमारा नया एडिसन एशियन रिसोर्स सेंटर की ओपनिंग.
11: ये सेंटर कन्वीनियंटली लोकेटेड है 561 US Highway 1 एडिसन विक शॉपिंग मॉल के अंदर.
10: यहाँ आपको अपने हेल्थ केयर बेनिफिट्स और कवरेज ऑप्शंस समझने के लिए पर्सनलाइज्ड सपोर्ट मिलेगा. हमारी प्रोफेशनल टीम आपको फ्री कंसल्टेशन देगी ताकि आप मेडिकेयर इंडिविजुअल और फैमिली हेल्थ प्लान्स और गवर्नमेंट असिस्टेंस प्रोग्राम्स को बेहतर समझ सके. तो आज ही विजिट कीजिए एडिसन एशियन रिसोर्स सेंटर.
6: आरके ज्वेल्स से खरीदिए डायमंड ज्वेलरी इंडिया वाले प्राइस में और पे कीजिए इजी मंथली इंस्टॉलमेंट्स में ओनली एट आरके ज्वेल्स इजलिन बेस्ट क्वालिटी बेस्ट प्राइस।
12: तेरा क्या होगा कालिया?
13: सरदार मैंने आपका नमक खाया सरदार।
12: अब मिर्ची खा।
14: रेडियो मिर्ची, इट्स हॉट।

0: 92.7 FM. Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: તમારા જીવનમાં કોઈ એક વ્યક્તિ તો એવી હોવી જ જોઈએ કે જેની સાથે તમે દરેક ડિટેલ શેર કરી શકો. ચાહે જીવનમાં બહુ જ મોટી સક્સેસ કેમ ના મેળવી હોય તો પણ શેર કરી શકો, અને જો બહુ જ મોટા ફેલિયરનો સામનો કરવાનો આવે છતાં પણ એની સાથે તમે એ વસ્તુ શેર કરી શકો. એ વ્યક્તિના સામે કોઈ પણ વાત બોલતા પહેલા, કોઈ પણ શબ્દ બોલતા પહેલા એવો વિચાર ના કરવો પડે કે જો હું આમ બોલીશ તો કેવું લાગશે, મારી ઇમેજ એના સામે કેવી દેખાશે, એના મનમાં મારા માટે કેવી છવી ઊભી થશે. આ બધા વિચારો તમારા મનમાં ના આવે એવા કોઈ વ્યક્તિની હું વાત કરી રહ્યો છું જેની સામે તમે નો ફિલ્ટર થઈને જઈ શકો. આ એટલા માટે અગત્યનું છે કારણ કે કોવિડના આવતા પહેલાથી આપણે બધા જ પોતાના ચહેરા ઉપર એક માસ્ક પહેરીને જ ચાલતા આવીએ છીએ. દુનિયાને બતાવતા આવીએ કે જો ભાઈ કૃતાર્થ આવો છે. કૃતાર્થને તો આવી વસ્તુઓ ગમે ને આવી ના ગમે, પણ કૃતાર્થના હૃદયમાં કઈ કઈ વસ્તુઓ રહેલી છે એ તો ખાલી કૃતાર્થ જ જાણે. કૃતાર્થને કઈ કઈ વસ્તુઓ ઠેસ પહોંચાડી જાય, તોડી પાડે, ડિપ્રેશનમાં નાખી દે એ તો કૃતાર્થને જ ખબર. અને એ વાતો બધાના સાથે શેર ના થાય, એ એક જ વ્યક્તિના સાથે શેર થાય એવી કોઈ વ્યક્તિ તમારા જીવનમાં હોવી જ જોઈએ. જીવનના ઘણા પળ એવા આવે કે તમને કોઈના સાથે શેર કરવાની બહુ જ વધારે ઈચ્છા થાય. કયા કયા પળ હોય તો કે એક્સ્ટ્રીમ હેપીનેસ વાળા પળ, એક્સ્ટ્રીમ સેડનેસ વાળા પળ. જો તમારા જીવનમાં એવું કોઈ વ્યક્તિ નથી કે જેની સાથે તમે શેર કરી શકો, ત્યારે શરૂઆત થાય એકલપણાની, એવી ફિલિંગની કે યાર મારી સાથે તો કોઈ છે જ નહીં, મારે કોણે જઈને કહેવાનું કે મારી સાથે આવું થાય છે, મારે કોણે જઈને કહેવાનું કે મને આવું ફીલ થઈ રહ્યું છે. એક વ્યક્તિ એવી હોવી જોઈએ કે જે તમને હકીકતના દર્શન કરાવી શકે. જો તમે ખોટા માર્ગે જતા હો તો તમને ટપલી દાવ કરી શકે ને કહી શકે કે આમ નહીં, કૃતાર્થ આમ કરાય. ઇન શોર્ટ, જ્યારે તમે જીવનના સર્કસમાં કરતબ બતાવતા હો પેલા દોરડાના ઉપર, ત્યારે નીચે તમારી સેફ્ટી નેટ બને. આ વ્યક્તિ તમને હંમેશા એન્ઝાયટી, ડિપ્રેશન, ઓવરથિંકિંગ આ બધી જ વસ્તુઓથી દૂર રાખશે. એવી શુભકામના રાખું કે તમને તમારા જીવનમાં આવી કોઈ વ્યક્તિ મળી રહે જો હમણાં સુધી ના મળી હોય તો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ.